કોમન સર્વિસ સેન્ટરમાં યોગ શિબિરો આયોજન કરી જલ પાસપોર્ટ આવેદનો સત્યાપનમાં ઉત્કૃષ્ટ એવં પ્રભાવી કાર્યકર્ણક લીજી કેન્દ્ર સરકાર ઉત્તરાખંડ પોલીસ કે સમ્માનિત કરો અર નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા ક્ષેત્ર સાંસદ અજય ભટ્ટ જમરાની બાદ પરિયોજના નિરીક્ષણ કરો